0: શું મજા આવે છે? એઝ હર નવરાત્રિ પ્રિટેન્ડ કરના કી પહેલી વાર મિલ રહે હૈ કેમ
1: કેમ કે મને ફીલિંગ બહુ ગમે છે ટોબા.